0: आकाशवाणी बांसवाड़ा का ये माही चैनल है। प्रस्तुत है खेती नई बात।
1: सब किसान भाइयों ने बोला ने शंकर भाई ने राम राम। किसान भाइयों देखो हवा हवा नो टेम है ने मौसम भी कितलो बढ़िया थे रहे ने आपने किसान भाई सब खेती बाड़ी में लागया थका है ने खेती बाड़ी नो काम कर रहा थका है। किसान भाई हाथे हाथे अपने पशुपालन भी करा ने पशुओं नो ध्यान रखो घणो जरूरी है। किसान भाइयों आना मौसम में छोटी छोटी गलती है पशुओं ने गंभीर रूप तक बीमार कर दे जिनते की दूध में उत्पादन कम थी जाए ने आर्थिक नुकसान था। लगातार कीचड़ में उभरे हुआ था कि पशुओं ना जो खुर है एना वैस में घाव थी जे ने कीड़ा पड़ी जे ने खुरपक ने फूट रोट की बीमारी थी जाए हाथे सीलन में देवा थे कि निमोनिया नो हिदो खतरो इनने रहे એટલે અંતકી બચાવવાનું વાસ્તે પશુઓની જે બેવાની જગા હૈ એ હંમેશા સુખી ને થોડી ઊંચાઈ માટે રહેવી જોઈએ। નખરી પાણી બિલકુલ ન રોકવા દેવું આપણને। નમીને કારણ ખલી ચોકર ને દાણા હૈ એ ખૂબ જલ્દી એમને ફફૂંદ લાગી જાય ને ફફૂંદ વાળો જે સારો હૈ પશુઓની વાસ્તે ધીમા જહેરનું કામ કરે। અંતકી જે ગાભીન પશુ હૈ એમનો જે બચ્ચો હૈ એ ભી પડી શકે એટલે દાણા જે હૈ એનો જે બોરો હૈ એને સીધા જમીન ને માતે યા દીવાર ને સટાવી ને આપણે જે નિમનો એની જગા કઈ પાટિયા હૈ ઈટે હૈ એને માતે સુખી જગા ને માતે આપણે મેનો જોઈએ। વધારે હરો ચારા ખવાવાથી કી દસ્ત લાગી શકે ને દૂધ ઉત્પાદન કમ થઈ શકે એટલે હરો ચારા જે હૈ એને હંમેશા સુખા ચારા ને હાથે મલાવી ને આપણે ખવાડવો હૈ। બારિશ નો જે મોસમ હૈ એને સુબે સુબે આપણે દેખો કે ઘાસ ને માથે

0: એ બારામાં અગર આપણે વાત કરો તો આજે આપણે વાત કરો ગોબર ગેસની, યાની જે બાયોગેસ સંયંત્ર હે એની, કે ભાઈ આ જે ગોબર ગેસ હે એ હે હું ઓર કિસાન પરિવાર આનાથી કઈ કઈ લાભ લઈ શકે. તો કિસાન ભાઈ, ગેસનો મુખ્ય રૂપથી જે ઉપયોગ હે એ ખાવાનું બનાવવામાં ઉપયોગ થાય હે, ઓર આનાથી ઘર મેં લકડી હે ઉપલબ્ધ હે, યા જે બાકી પારંપરિક ઇંધન હે એના ઉપર આપણી જે નિર્ભરતા હે એ કમ થાય. તો કિસાન ભાઈ, ગોબર ગેસ લગાડવાથી કિસાનને શું લાભ થાય એની અગર વાત કરો તો આનો પહેલો લાભ તો આ છે કે ઘરેલુ ઇંધન, યાની ગોબર ગેસ થકી બનવાવાળી જે બાયોગેસ છે આનો ઉપયોગ ખાવાના પકાવવામાં થઈ શકે, ઓર આનાથી રસોઈમાં જે લકડી હે ઉપલની જરૂરત હે એ કમ થાય, હાથે હાથે સમય ઓર શ્રમની બી બચત થાય. યાની જે ગ્રામીણ ક્ષેત્રમાં આપણે ઇંધનની લકડી આપણને ઇકઠ્ઠા કરવામાં કાફી સમય લાગે, મહેનત બી લાગે હે, પર બાયોગેસ ઉપલબ્ધ થઈ જા તો આના કામમાં કમી આવી શકે. તીસરું લાભ હે ઉપયોગી જૈવિક ખાદ, યાની ગોબર ગેસ સંયંત્રથી જે ગેસ નીકળે એના બાદ જે અવશેષ બચે હે જેને સ્લરી કે, તો ઉચિત પ્રબંધનને હાથે આનો જે ઉપયોગ હે એ ખેતરમાં જૈવિક ખાદના રૂપે થઈ શકે. આનાથી ગોબરનો બહેતર ઉપયોગ થાગા ઓર ખેતરમાં જૈવિક પદાર્થ બળાવવામાં બી મદદ મળી શકેગા. ચોથો લાભ હે સ્વચ્છતાનો, કે ગોબરને ખુલામાં આપણે જમા કરવાને બજાય સંયંત્રમાં ઉપયોગમાં લંગા તો પશુશાળા અને જે આસપાસનું જે ક્ષેત્ર હે એ વધારે સાફ સુથરું રહેગા, સ્વચ્છ રહેગા, તો આને સાફ સુથરું ને સ્વચ્છ રાખવામાં બી મદદ મળી શકે. ઓર પાંચવો જે લાભ હે એ ધુએમાં કમી, યાની જે લકડી હે યા જે કંડ હે ઉપલબ્ધ હે એને જલાબાની તુલનામાં બાયોગેસ થકી ખાવાનું પકાવવા થકી રસોઈમાં જે ધુવાની સમસ્યા હે એ કમ થઈ શકે, ઓર આનાથી રસોઈનું જે વાતાવરણ રહે એ બી બઢિયા બનેલો રહેગા. ધુઓ જે હે એ આંખમાં નહીં ભરાગા, મોડામાં નહીં ભરાગા, નાકમાં નહીં જાગા, તો આપણે શરીરને અને આપણે શ્વાસને પ્રભાવિત નહીં થાગા. તો આ ધુવાની કમી આના વજે થકી આપણને લાભ પહોંચાડી શકે. તો કિસાન ભાઈ, તો આ જે બાયોગેસ સંયંત્ર હે આને લગાડતા સમય બી કુછ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ સપ્તકી પહેલે તો પશુઓની સંખ્યા, ડેલી જે ગોબર હે કેટલું ઉપલબ્ધ થાય એના આધાર ઉપર જે આપણો બાયોગેસનો જે પ્લાન્ટ હે યા સંયંત્ર હે એના આકારને આપણને તય કરવું જોઈએ. ઓર આનું નિર્માણ હે એ પ્રશિક્ષિત વ્યક્તિ યા અધિકૃત જે તકનીકી માર્ગદર્શક હે એને માર્ગદર્શનમાં આને લગાડવું જોઈએ. ગોબર અને પાણીનું જે સહી મિશ્રણ હે એને બનાવીને નિયમિત રૂપ થકી સંયંત્રમાં નાખવું જોઈએ. ગેસ પાઇપલાઇન ચૂલ્હા ને જે સંયંત્ર હે એની સમય સમય પર આપણને જાંચ કરતું રહેવું જોઈએ. ઓર સપ્તકી મહત્વપૂર્ણ વાત હે કે બાયોગેસ જ્વલનશીલ ગેસ હે, એટલે ગેસ રિસાવની સ્થિતિમાં આગ યા જે ચિંગારી હે એને થકી દૂર રહેવું, ઓર તકનીકી જે વિશેષજ્ઞ હે એણન થકી તુરંત જાંચ કરાવી લેવી જોઈએ. તો કિસાન ભાઈઓ, દેખો ગોબર કેવલ અપશિષ્ટ ને સમજવું હોય નહીં, પશુપાલન થકી મળવાવાળું જે ગોબર હે એનું સહી પ્રબંધન કરીને આપણે ઉર્જાને જૈવિક ખાત આના બેના સ્ત્રોત રૂપમાં આપણે આનો ઉપયોગ કરી શકે, ઓર આને હિસાબે ગોબર ગેસ ખેતી પશુપાલન ને ઘરેલું જે જરૂરત હે એણને એકબીજા હાથે જોડવાવાળી ઉપયોગી વ્યવસ્થા બની શકે. તો કિસાન ભાઈઓ, અગર આપણે કને બી પર્યાપ્ત પશુધન હે ઓર અગર આપણે ઘરને આસપાસ બાયોગેસ સંયંત્ર લગાડવાનો વિચાર કરી રહ્યા હો તો આપણા ક્ષેત્રના જે કૃષિ વિભાગ હે પશુપાલન વિભાગ હે યા સંબંધિત જે તકનીકી અધિકારી હે એણે હાથે યોજનાને તકનીકી જાણકારી લેવા બદલે આપણને સંપર્ક જરૂર કરવો જોઈએ. તો કિસાન ભાઈઓ, દેખો આ તો રહી વાત બાયોગેસ સંયંત્રની, વાત અગાડી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લો.
1: પ્રત્યેક મંગળવાર ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
2: પ્રસાર ભારતી કે પાસ હૈ ભારતીય સંસ્કૃતિ કી અનમોલ ધરોહર. ઇસમે શામિલ હૈ શાસ્ત્રીય સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય વિધાએ, ધારાવાહિક, વૃત્તચિત્ર ઓર અન્ય દુર્લભ રિકોર્ડિંગ ઓર અબ આપ આકાશવાણી ઓર દૂરદર્શન કે ખજાને કી DVDs और CDs हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए. प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbharatiarchives.co.in।

કિશન ભાઈ, ભજનને બાદ હવે આપણે વાત કરો કેચવા ખાદની. કિશન ભાઈ, આપણે ખેતર મેં અચ્છી પેદાવાર બદલે મિટ્ટીનું સ્વસ્થ રહેવું બહુ જરૂરી હૈ, પર લગાતાર રાસાયણિક ઉર્વરકને બહુ વધારે અસંતુલિત ઉપયોગ થકી આપણે

ખાદને નમી બનાવીને રાખવું બહુ આવશ્યક છે, પર એને બદલે પાણીનો ભરાવ બી નહીં થવો જોઈએ. કેચુઓને બહુ તીખી ધૂપ હો યા બહુ જ્યાદા ગરમી હો તેનેથી બચાવીને બી રાખવું હે. તાજા જે ગોબર હે એનો હેદી બડી માત્રામાં કેચુઆને સંપર્કમાં નહીં આવવા દેવું જોઈએ. પહેલે કુછ સમય તક આપણને એને આંશિક રૂપથી હળવા દેવું જોઈએ, તાકી જે એની ગરમી હે એ કમ થઈ જાય. કેચુઆ ખાદને તૈયાર થવા ઉપર એનો જે રંગ હે એ સામાન્યતા ઘેરો ભૂરો રહે ઓર એનમાં મિટ્ટી જેવી ગંધ ભી આવે હે. તૈયાર ખાદને છાનીને ખેતરમાં યા પૌધામાં આવશ્યકતાને અનુસાર એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો કિસાન ભાઈઓ યાદ રાખવું હે કે કચરાનું સહી પ્રબંધન, મિટ્ટીની બહેતર સેહત ઓર ખેતીમાં જે જૈવિક પોષણ હે એને બદલે આ કેચવા ખાદ આણ તીમને જોડવા બોલનો એક બહુ ઉપયોગી માધ્યમ હે. એટલે આપણને આપણે ખેતરમાં પશુપાલન થકી નીકળવા જેવી જૈવિક અવશેષ હે એને આપણને બેકાર નહીં જવા દેવું હે. ઓર સહી તકનીક અપનાવીને આના સ્થિતિ આપણે ઉપયોગી જૈવિક ખાદ તૈયાર કરી શકીએ. ઓર આને બદલે કિસાન ભાઈઓ અગર વધારે જાણકારી જોઈએ તો આપણને આપણો જે કૃષિ વિભાગ હે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હે યા જે કૃષિ વિશેષજ્ઞ હે એના થકી સંપર્ક કરવો જોઈએ. ઓર આને સંબંધિત આવશ્યક પૂરી જાણકારી આને લેવી જોઈએ. ઓર કેચુઆ ખાદ આપણને ઘેરે બના બના પ્રયાસ કરીને આ બહુ સારા જે લાભ હે એના લાભોને આપણને પ્રાપ્ત કરવા જોઈએ. તો કિસાન ભાઈઓ દેખો આજના કાર્યક્રમમાં આપણે બાયોગેસને બારામાં વાત કરી, કેચવા ખાદને બારામાં વાત કરી ઓર કેચવા ખાદ ઓર બાયોગેસ થકી આપણને હું લાભ મળી શકે એના લાભને લેવા બદલે આપણને કેને કને સંપર્ક કરવો જોઈએ એ ઓર સાવધાની હું રાખવી પડે અને સબ વિષય પર આપણે વાત કરી. ઓર વાત કરતા કરતા આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે. તો કિસાન ભાઈઓ દેખો વાત ઓર કરવી હતી પર કેમ કે સમય પૂરો થઈ રહ્યો હે એટલે કાલે આપણે નવી જાણકારી લઈને ફિર મળે. તાર તક આપ આજે માનજીભાઈ ને આજ્ઞા એ આવજો. રામ રામ રામ રામ.